રાજસ્થાની ગીતારો કાર્યક્રમ ગોખડા લઈને માં આઈ ગયા હા સબુ પહેલા અણી કાર્યક્રમ રમાઈને આપ સપારો ઘણો ઘણો સ્વાગત કરા હા તો સ્વીકાર કરો સબુ પહેલા ખ્યાતિ ભાઈ સારો ખમ્મા ઘણી સા રામ રામ સા.

ચાલો સા પાણી તો આપા વળી દો, હવે ચંદ્રમારી ઓજ આપા સબ જણાની કતરી હાવ લાગે, રાત અમે ચંદ્રમારો ઉજાસ પૂર્ણિમારો ચાંદ કતરો હાવ લાગે, કતરો બડો તેજ રૂપ મેં હાવ લાગે, ઓર ચંદ્રમારી સુંદરતારો બખાન પ્રીતમ આપણી ગોર નીરા વાસ્તે કરે હે ચંદ્રમુખી રૂપ સુંદરતારો વર્ણન.

લેતા જયજોજી ગીત લારે હું આવે ક્યાતિ બાયસા ને ઇજાજત દેવો સા ફિર જલ્દ મિલવારા વાદારા હાતે હું।